અરે પ્રેમ ને બાળી ની પજે તો પ્રેમ ને હાટી બિકાય, જે પ્રેમ હાટા બિકે તો સિર સાટે લે જાય. ઓ બિરા પેલા જે સા પ્રેમે